પીતી મી માછી ખુદ તાવ્યો આછી બધી લાલે દોસા મુખને મુગા ફૂજી ખાલા ને ગુફુ મુખ સુપી ગાને આને ગુફુ આદ સાજા જો તુઈ પી ગાને છી બધી લાલે આદો સાને મુગા છી કાચે મુખને મેં આઈ મોલે જોઆને લીલી મુખુ વિમાહી ઉલો દોસાને આમગા ફુજી ખાલા ચીબ આલો મીખો તિલાને ચુગા ખાલાઓ આ પા મુજા ફુચે મુકુ તીચે ચુલે ને કો ખાતાલા ચુલે પી આતી મી માછી કુ ખા તીચે મુખુ જો ચીજી ખાલાઓ છીચે મુખુ જો ચીજી ખાલાઓ દોસાને મુગા ફુજી આખાલે પીતી મુકુલા ખુતી છેલે લાથો ફુસાને મુગાચી મુકુલીલી માહીને આને લા મુખુ ખીતી લગે બુલુ મુખુ ચીદીને કસો ગગે આશુચી હમીલ ઉઠા કોઈલે આને ગુફા ચુ મુખુ માચુ ચીથાલે બુલુ મુખુ ને કગા સમાતાઉને આ બસો ફુ મુખુ સજાતિ ફાજતિ મુખુ આશુજીલે તાઉને ચીબ કાલાને ચુગા ખાલાઓ આ બસો ફુ મુખુ સજાતિ ફાચુગાકે ઉફા મુજા લાલો મુખુ ચીન ખાશુ કો આ ફુચી મુખુ સજા ફુ